કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જોડે ઇસ તરહ નદી દા પાણી આપણે પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આશ હૈ મિલાપ દી इसी तरह जीवन आशावादी है जीवे आशा नरे मेरा साईं दे प्यार विच ए भी किसे अगमी आस विच बैठा है अमृत वेले जुड़े है।